0: ભણાવી રાખવું, રસાયણથી કી બચાવ કરવો ને હાથે હાથે જૈવ વિવિધતાને બઢાવવાનો. તો આ જે સિદ્ધાંત હે એનું જે પાલન કરાય જૈવિક ખેતી હે. જૈવિક ખેતીના ઘણા તરીકા હે, જેમ કે એમાં આપણે ખેતીમાં એક તો કમ્પોસ્ટ ખાદનો ઉપયોગ કરવો, જેમાં ગોબર હે, પત્તી હે, આપણે જે રસોઈથી જે વેસ્ટ રહે એનાથી તૈયાર કરેલું ખાદ હે એના ખાદનો ઉપયોગ કરવો. હાથે હાથે જે હરી ખાદ હે, જેમ કે ઢેચા, સનાઈ, એનો ઉપયોગ કરવો, એવી ફસલોનો ઉપયોગ કરવો જેમાં હરી ખાદ પ્રચુર માત્રામાં હોય. એના હાથે હાથે જે ઉર્વરક મેં રાઇઝોબિયમ, એજેટોબેક્ટર આવે એનો પ્રયોગ કરવો. હાથે હાથે આપણે ફસલ ચક્ર બી અપનાવવું પડે, કે ફસલ ચક્ર અપનાવવાથી આપણું જે મિટ્ટી હે એની ઉર્વરકતા હે બી બની રહે, ને આપણી જે ફસલ હે એ બી આપણને અચ્છી માત્રા મળે, ને પર્યાવરણનું સંતુલન એ બી બનેલું રહે. એને હાથે હાથે મલ્ચિંગ નું ધ્યાન રાખવું, કે મિટ્ટીની જે નમી હે એને બનાવી રાખવું. તો આને ચીજોનો પાલન કરે આવા તરીકાથી કે આપણે જૈવિક ખેતી કરવી જોઈએ. હવે જૈવિક ખેતીના ફાયદા ઘણા હે, ને એના આપણે સ્વાસ્થ્ય બદલે ખૂબ લાભ હે. તો એના લાભની બારામાં આપણે ચર્ચા કરો, કે એક તો એ થાય કે આનાથી આપણને રસાયણ મુક્ત ભોજન મળે. જૈવિક ખેતીથી ઉત્પન્ન જે ફસલ હે એમાં કીટનાશકોનો, રાસાયણિક અવશેષોનો એનો પ્રયોગ આપણે નહીં કરો, એટલે એના ફસલોમાં રાસાયણિક અવશેષથી મુક્ત રહે. એનાથી કે આપણને ઘણી પ્રકારની બીમારી હે, જેમ કે કેન્સર હે, એલર્જી હે, એ નહીં થાય, ને એનો ખતરો કમ થઈ જાય. બીજું, જે જૈવિક ખેતીથી આપણે ફસલ કરો તેમાં જે પોષક તત્વ હે એ બી ખૂબ માત્રામાં રહે, અને ઓર્ગેનિક ફળ હે ને સબ્જી કરો એમાં આપણે વિટામિન હે, મિનરલ્સ હે, એન્ટી ઓક્સિડન્ટ્સ રહે એ પ્રચુર માત્રામાં રહે. તો આ ફળ હે, આવી સબ્જી હે એ આપણે સ્વાસ્થ્ય બદલે ખૂબ લાભદાયક હે. બીજું, આણી તરીકાથી કે આપણને અગર ફળ સબ્જી કરો તો એનો બજારમાં બી ખૂબ માંગ રહે, આનો મેં આપણને મુનાફો બી ખૂબ અચ્છો થાય. બીજું, જૈવિક ફસલોનો ઉપયોગ કરવાથી કે આપણે પાચનમાં સુધાર થાય, કે પ્રાકૃતિક રૂપથી જે ખાદ્ય પદાર્થ આપણે ઉગાડો તો એ ખાદ્ય પદાર્થથી આપણે શરીરમાં આસાનથી પચી જાય, ને આપણો સ્વાસ્થ્ય અને આપણો પાચન અચ્છું રહે. રસાયણની અનુપસ્થિતિને કારણે આપણે હાર્મોનલ જે સમસ્યા એ બી કમ થઈ જાય. જૈવિક ખેતી દ્વારા આપણે કૃષિ કરેંગા તો રસાયણ એમાં કમ રહેગા, હાર્મોન આપણે બરાબર સંતુલિત માત્રામાં રહેગા. આનો ઘણો ફાયદો એક પર્યાવરણ ઉપર બી હે, કે એમાં પર્યાવરણ લાભ થા, હાથે હાથે મિટ્ટીની જે ગુણવત્તા હે એમાં બી સુધાર થા, જળ પ્રદૂષણ કમ થા, વાયુ પ્રદૂષણ કમ થા, ને બીજી જે વિવિધતા હે એ બી સુરક્ષિત રહે. જૈવિક ખેતી કરવા કુછ આપણને ચુનૌતીઓ હે જેનો બી સામનો કરવો પડે, જેમ કે શરૂઆતમાં જૈવિક ખેતીથી ઉત્પાદન કમ થા, લાગત વધારે લાગે, મહેનત વધારે લાગે, શરૂઆતમાં થઈ શકે કે મૂલ્ય બી કમ મળે. તો આની ચુનૌતીઓનો સામનો આપણે કરો તો ફેર બી જૈવિક ખેતી કરો તો ધીરે ધીરે ના લાભ હિ વધારે હે, નુકસાન થી જ્યાદા ફાયદા હે. આના સપ્તકો બડો ફાયદો એ હે કે આપણે શરીર હે એ અચ્છું રહે, આપણી સેહત અચ્છી રહે, પર્યાવરણ બદલે બી અચ્છું હે. એના હાથે હાથે કૃષિનો એક મહત્વપૂર્ણ વિકલ્પ હે, જેથી આપણે પેઢીઓ સુધી જે ખાદ્ય ઉત્પાદન હે સુરક્ષિત રાખી શકો, એના અલાવા આપણે સ્વાસ્થ્યને બહેતરથી બહેતર બનાવી. સોરા ઉપર આપણે આના બારામાં આજે વાત કરવી હતી, પણ સોરાનો સમય આજે પૂરો થઈ ગયો. તો આસ્તે રીતાબેનને આજ્ઞા આલો. રામ રામ, રામ રામ.
1: શ્રોતાઓ, અભી આપ સુન રહે થે હમારે કિસાન ભાઈઓ કા અપના કાર્યક્રમ ખેતીની બાત. इस कार्यक्रम के अंतर्गत आज हमारे किसान भाइयों ने सुना जैविक खेती के विषय में सामान्य जानकारी. हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं, एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर. सवेरे के 6:50 हुए हैं. प्रस्तुत है आदिवासी लोक संगीत. लोक संगीत के अंतर्गत आज हम सुनेंगे पुरुषोत्तम चौहान और साथी कलाकारों के गाए लोक भजन.